શું તમે અભી આપ સુન રહે થે કાર્યક્રમ ફિલ્મ સંગીત આકાશવાણી કા યે કોટન સિટી ચેનલ સુરતગઢ હૈ। સંધ્યા કે 5:10 હુએ હૈ। લીજીએ સુનિયે હમારે દિલ્હી કેન્દ્ર સે કાર્યક્રમ પ્રકૃતિ કી બાત આકાશવાણી કે સાથ। ઇસ કાર્યક્રમ કી કૃપયા પ્રતીક્ષા કરેં।